0: lobjong chea di pe gu juzum ziri ri ba di ndu zamba ya ta ngar jang nyu me be pe ne zidu ri pa sing du thang ta jang ge yor ba di ndu da zo jang ne ani e pe gu ri ne ri ya ya jek pa ta ndo mu tu ne di gang le ya ji pe ge da ya le shu ge ge yor ba di ndu o tu su ra je ta kan da a ji sar tu gang le shu ge ge gu tu di ra ja wa ni ba de le sha ta sum ba di kha re sa su na ani mi chang me rinneliya doshi sayabuchi tang rinnesini di kyechambu shibuchi yimbadiliya munzi sayabu shibuchi ji yong gogu dosamgi di chichung changme chegwa liyaga chari shaala di indi ta nge jirwa dindira chik sumra chiliya shegu yuela dindira chari shaala
1: di chi rila
2: aso ane kumyo che suna jitan gilaage mangbuchi song ta song gilaada ta jitan chi nangani ki samro dhaburi sha ta ine tā kumura tā kinti sōrī nā shūyōngi shimchūpa chī yīmē ngōne tā shiānā tā chitā rīwa tūnsini kākūrī shā tā yīnī ngā rāngā shimchūpi tā tā yūnzīng gyūrīm nā lī kāngyā māngbūchī tēgī tūgā tī nā shīngā chāna shīndā lī tā kāngyā tāgā yōrī sāngī tā yīndū tā nē cāngmā lō lā chīnāngī kī yīn kārī shī tēnē nā rāngī rīngnē kī yūnzīng tī lū mā tōng rō sē yī nē 총서 답에 제시하러 있네다 아니 세상은 저기 딱 있다 슝랑래 심주 있네다 옛날 근데 주비네 디기리 다 이내네 찍네 다 간다 주톤네 뒤에 근진지를 생기다 맨난간 저기 탄가 있네다 당간 저기 도와기 천동네 손들 막 다 찾아 리네 콘 추구르 봐 참말로게 다 지변조 있네다 가리 있네 게게 망부지 체스기리 다 이내 체에 도루라 수수께 긴디게레 베티 근데 세세 톱네 옛난간 저 리네 게티 근진지에게 다슴 주디 마냠 로스 안 된대지
1: 나서 투지지 당간 저 중화 머링 왜네 기능 저 베베게 리니데 페 카침부지라 차디오레레 데엔자도 잠마테 리니 준지다 드니 차베콜라 첸남바니게 든릴하사타 뷰게다 샬리던디치 나와다 다도 뒤츠 드니 망부지 따말라 힌타바니 투지 치시지니 다 망바이나 남바니게 다 소소케 샤야 테나이나 야토 야제 용저다 다 로지용케 테네이나 다 망바라 다 소소케 카쇼텔라 리조 야부지 용웨 자히멘데 히지예 다스 티지치라 따드링 안수 디체 진비 리몬데르 렌치 현찬데 야지예 젤라나마저 텐디엘몬데 렌치 그 종지 단던지 신킨자에 저가다 힌닌진키 장조 핀투예 나저 이미 렌치나 야지
3: 베종 롱친 닌친 리콩 칸케 롱친니 중앙 롱친 닌친 시첩 리콩자 베케 렌친 주동 샤지연
4: 나무게 튠지 폐개기 람네 년준슈 탄들히게니 센신바니 중야미마 군급 룽친 레군기 폐개 진람기